0: કહું બંધ કર રેડિયો.
1: નહી કરું કીધું ને.
0: અરે કહું છું બંધ કર, માં ટીવી જોવું છે.
1: તમારે જે જોવું હોય તે જુઓ, સમજા ને. જ્યાં સુધી રવિ શર્મા ને ન સાંભળું ને ત્યાં સુધી રેડિયો બંધ નહી કરું, નહી કરું, નહી કરું.
0: એટલે
1: શું? વાર છોડીશ, ઘર છોડીશ, પણ રવિ શર્મા ને નહી છોડું. ના, એટલે રેડિયો માં રવિ શર્મા ને સાંભળવાનું નહી છોડું.

0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide.
1: नमस्कार, मार्च 2027 માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટસીઇંગ, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર 4499 પાઉન્ડ્સ પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ maharajatours.co.uk ઓર કોલ 07956154846.
2: This Diwali, don't just watch a show, experience the divine.
3: तैयार हो जाइए एक यादगार शो के लिए.
2: राम और सीता की कहानी अब स्टेज पर जिंदा होने वाली है. दिवाली स्टोरी, द जर्नी ऑफ राम एंड सीता.
3: A spectacular musical experience is coming to OVO Arena Wembley on the 27th of September.
4: प्रसन्न महालक्ष्मी कहती है बोलो.
3: Book now on DiwaliStory.com before they are gone. Official TV partner ZTV, an exclusive radio partner like our radio network.
5: Now make your money grow with ICICI Bank UK. Earn up to 4.80% on non-withdrawable fixed deposits.
6: Choose 1 to 3 year tenures and tap to open instantly in-app. Quick, simple and secure. Plus explore savings accounts, bonds and more. All at your fingertips. Start saving today with ICICI Bank UK. ICICI Bank UK PLC is authorized by PRA and regulated by the FCA and PRA. TNCs apply.
7: Have you had a bereavement in the family? In times of sadness and grief, OM Funeral Care is there to help and support with all customs and rituals. At Canton Road in West London and Ilford in East London, OM Funeral Care's well-versed priests carry out all the rites and rituals in English, Hindi, Gujarati, Marathi, Tamil and other languages. Contact Kalpesh Patel on 0208-922-3344 at 24 आवर लाइन.
8: साउथ हॉल ट्रेवल की एक और ऊंची उड़ान देखिए. दुबई की शान, फ्लाइट, होटल, साइट सींग, डेजर्ट सफारी, यानी दुबई में सारा इंतजाम.